0: આમ કે હું લાભ અંદર દેશે તો મુરઈ કમાની કાજે ખત ભાત દેતો હિસાબ ને આમ કે હું જો નિકો કમાની કરતો વાટ ને ગોબર ખત 200 કિલો નત્રજન 100 કિલો 50 કિલો ઇસ્ફુર અરુ 100 કિલો પોટાસ કે 2.5 એકર ચો ભૂ હિસાબ લે લગાતો રહે એચો જોન દેતો રૂઆટાય હુનાય ગોબર ખત ઇસ્ફુર અરુ પોટાસ સંગે નત્રજન ચો આધો ભાગ કે આમ કે મિસાઉન બૂનતો પહેલ માટી ને બિખરતો રહે અરુ નત્રજન જો જોન આધો ભાગ હે જે કે આમી બચાન રાખલું છે હું આધો ભાગ કે બૂનલો પાછે 15 અરુ 30 દિન બલોને 1 મહિના ને 2 હાર કરું હું 15 અરુ 30 દિન ચો આર ને હારક હારક કરું હું થા લગાતો રહે મુરી ચો કમાની ને લાટા બુટા માં ખુબે આવું થા જન હોસોદ બલોને જે કે આમી ખરપતવાર બલ બલુક શકું તો હું ખરપતવાર મન કે ગોટો કુવાટ હોય છે આમી જીકું હું કે પકાઉં છે માતર હું ફેર ઉપરે એવું જાય છે તો અસન હિસાબ લે જોન કિસાન દાદા દીદી મન હું ખરપતવાર મન કે મરલાતો કાજે રસાયણિક ઓખત ચો ઉપયોગ કરું ચાહે છો જાલે હું મન પેન્ડી મિથેલિન 30 EC નાવ ચો જોન ઓખત આય હું ઓખત ચો 3 કિલો કે 1000 લિટર પાણી ને ઘોરું 2.5 એકર ભૂ હિસાબ લે બીજા જો મંડાલોર બલ્લો ને બીજા ભૂનલોર 48 ઘંટા ચો ભીતર 48 ઘંટા બલ્લો ને આમી હું કે 4 દિન હિસાબ લે માનુક શકું 4 દિન ચો ભીતર ને આમ કે હુથા ચીસતો રહે અજસન કે આમી મુરી ચો કમાની જેઠ વેરા ને કરલું છે જયારે મુરી કમાની જેઠ વેરા ચો જો નામ ચો ફસલ હોય છે હુતા આમ કે 4 લે 5 દિન ચો આરને પાણી દેવું પડે છે અરુ શીત વેરા જો મુરી કમાની આમી કરલું છે હું કમાની ને આમ કે 10 લે 15 દિન ચો આરને પાણી દેતું રહે મુરી કમાની ને રોગ રાઈ અરુ બીમારી બલ ઝપકે ધરે છે તો જુગે કરું મુરી કમાની ને ઝોલસા રોગ અધિક હોય છે એચોલે બચાતો કાજે કેપ્ટાન 2.5 ગ્રામ ઓખત કે 1 કિલો બીજા હિસાબ લે બીજ કે ઉપચાર કરું આમ કે બૂનતો રહે અરુ આમ કે પાછે જસન કી ફસલ આમ ચો ઉપરે એલી સે જાલે હું ફસલ ઉપરે મેંકો જે ઓખત કે 1 લિટર પાણી ને ઘોરું ચીસતો રહે ઇત્રો દખા રખા કરું મુરી ચો કમાની કરલો પાછે હુંચો ઉખંતોર અરુ હુંચો સહી ફસલ તૈયાર હોતર સમયા કે બલ આમ કે ચિતાતો રહે અર હું બેરા આમ કે હું કે ઉખંતોર કામ કે કરતો રહે તો હું હિસાબ લે આમ કે અંતાજ લગાતો રહે કે એ સમયા હુંચો જો જડ આય મુરઈ આય હું અચ્છા લુસલુસા આસે તો હુસન બેરા હું કે આમ કે ઉખનું બેકતો રહે 2.5 એકર ને કમાની કરલો ને આમ કે એક ચો જોન ઉપર જાય હું 200 લે 350 બલ્લો ને 350 ક્વિન્ટલ મેરુક શકે તો દાદા દીદી મન અસન સાંગલો ઉવાટ લે આપણ મન કિસાન ભાઈ બહેન ઓર સફાઈ ગાંવકારી દાદા દીદી મન જે મન આપ મુરઈ ચો કમાની કરશો હું મન આપલો મુરઈ કમાની કે કરલા જાલે હાટ બજાર ને બીકુન હું મન કે અનગર લાભ બલે મિરે છે ઓર હું મન અનગર લાભ પાઉક શક
1: आप सुन रहे थे कृषि समय की बेड़ा खड़च गोट आकाशवाणी का ये जगदलपुर केंद्र है। इस समय दोपहर के 1:10 हुए हैं। पेश है फरमाइशी फिल्मी गीतों का कार्यक्रम श्रोता सुमन। श्रोता सुमन कार्यक्रम में आप सभी श्रोताओं का हार्दिक स्वागत है, अभिनंदन है। स्वीकार कीजिए हरी प्रिया का अभिवादन, नमस्कार। कार्यक्रम का पहला गाना हम आपके लिए लेकर आए हैं मिलन फिल्म से। आवाज है लता मंगेशकर की, गीत की रचना की है आनंद बख्शी ने और संगीत है लक्ष्मीकांत प्यारेलाल का। सुनने की चाहत की है आप सभी श्रोताओं ने। काटा रोड वाशिम महाराष्ट्र से मास्टर विठल सुरो से, सुषमा सुरो से, निधि सुरो से, परिधि सुरो से और मायरा सुरो से। इस गीत को सुनना चाहा है रायगढ़ से भाई पुरुषोत्तम सिंह, श्रीमती उषा सिंह, ऋषभ सिंह, लीलू सिंह, रितु सिंह। झारखंड से अमित कुमार सिंह, प्रियंका सिंह, बेबी समृद्धि। झांझा बिहार से संजीव कुमार सिंह, पूजा सिंह, रवि आरती सिंह। पटना बिहार से भुवनेश्वर सिंह, मोनू, लीलू सिंह। छत्तीसगढ़ बुड़गहन से राम दुलारी प्रजापति, रामशरण प्रजापति, चंद्रेश कुमार प्रजापति, चंद्रकला प्रजापति, शशिकांता प्रजापति। लच्छनपुर से रामजी साहू, जीवनलाल रजक, निम्मी, शिवम, सतीश, मुकेश कुमार साहू। बनियापारा धमतरी से हैं आप रामचंद्र माखीजा, काफिर भाई, श्रीमती सविता, बेबी स्वाति और पूरा माखीजा परिवार। डोंगरगांव जिला राजनांदगांव छत्तीसगढ़ से इस गीत को सुनना चाहते हैं राष्ट्रपाल गजभिये, राधिका गजभिये, बेबी अनिष्का और तन्मय गजभिये। फ्रंट

0: છે. દખ ના ચંદર,
1: ઠસા
0: તો તું નગત પાડશે. માંતર એ ગોટકે મય ની સમજલી કે કોચો ઈર્ખા કુચર આરું કોણ કોચકે છે ઔર કોચો ગતિ હાજે છે.
1: તું બોલે ના બુધુ, તું હું કાકડા બીતા છું કહની કે ની જાનીશ ના?
0: મની જાની
1: ગોટો ગુરુ આરું ચેલા જાતે રલા મને બાટે ગોટો કાકડા ધરું બીતા કે દખલા હું કાકડા ધરું બીતા કાકડા મન કે ટાકરા ને સંગાતે જાય મને.
0: ફેર કાય ઓલી
1: ફેર કાય? ગુરુ પૂછલો મને, એ ભાઈ એ કાકડા મન કે તું ટાકરી ને અસની સંગાશીશ? એ કાકડા મન તો નિસ્કુન પરા દે તે ભી જાનીશ. હું કાકડા બીતા કાય બોલો?
0: કાય બોલો ના ચંદર.
1: હું બોલો કે એ કાકડા મન ની પરાવો કાય કાજે? કાય કાજે બોલે જસન બોલે ગોટો કાકડા ઉપરે ચેક તો કાજે હોય છે નહીં, દુસર કાકડા હું પાય કે ધરું હું કે ફેર ખાલી ઝીકું દે છે. અબર સમજ લી
0: બોલો ને ચંદર, અસને આમ ચો માને સમાજ ને બોલી ગોટોક મનુક બાળતી કરલી દુસર હોંચો પાય કે ધરુન ખા લેલી જીકસો ને.
1: અબર સમજ લીસ મોચો ઠસા કે ગાંવ ને અસની ઈરખા કુચર લાગુન કિતરો કળઢપ હોય છે ના? એ આલે ના એ કાય કાય ઘેન લીસ મોંડી ને? હે
0: કાય ઘેન તે તેના કાલી બટવારા પૈસા મન કે જોકું રૂ
1: આસા
0: નગદ મંડી ચો ખર્ચા ની કરલી નગદ જમક મન કે ઘેન લેશે એ દે કાય જોરા ભરલીશ ની તકીસ
1: હોય ના આલે તે બે બુધુ
0: હે
1: મય બોલ જાયસ તે બે માંતર ગોટો ઘુમરી ગોઠા છે.
0: અચ્છા કાય ગોઠા?
1: કાલી કે હું જોડા આદન લગે મોકે મુંડે ભેરા ભેટ હોશે ઉદલી દાય ગોઠિયા.
0: ચાલી કાય ગોઠા.

0: છો સુવાંગ કરલો. આમી બોલે કાય જાણું કી બોલી સિયાન સુવાંગ છો ગોટ કી આપલો મનને ધરી દે બોલું. તેવે પાછે સિયાન ધીરે ધીરે ખૂબે બીમાર પડતો કે આમ કે ચિંતા હોલી ઓર હોની સુવાંગ હિસાબ લે ચંદર ફેર મન છો બોલ કે જે ગૌન. બોલી કાકા કે ચર પર બના તું કામ કરલો, ગલતી તો હોલી આરું ગોટોક હિસાબ લે, ગલતી કે સુધરા તોર કામ બોલે હોલી. માંતર આમ ચો લાગુન બોલી સિયાન કે જીત્રો બોલે દુઃખ તકલીફ ભોગતમાની હોલી છે એ ચો કાજે મય મચો આરુ ચંદ્ર બાટલે માફી માંગે છે હાથ જોડે છે.
1: તુમી એ ગોટ કે સાંગન મોકે ખૂબે રિસ કરું દિલાસ, કાં ગેલો હું ચંદર? મય આજ સાંગે દે હું કે કહા આસે જાલે હું ચો દેવ.
2: આલે બે સિયાન ગલતી તો કરલા, માતર ખેવા બોલે તો માંગસો ના.
1: નહીં ના એ બુધુ તુઈ જા ઔર આગે ચંદર કે હક દેઉ ના આન.
0: આને સે ના કોણ ખોર બાટી આસે લાજ કાજ ની આઈસે હાથ દેઉ ના આને સે ના.
1: મય તો આજી કચે ગોઠ કે ની માને.
2: કસન ની માનસે, ગલતી કરું પિતા લે માફી કરું પિતા આગળ પડે હોય છે માને ના.
1: સત્ય હાલે ઇલાસ એ બેઠી જા હાલે અહીંયા એ લાગે
0: એમ છે ના.
1: એ બાબુ મન તુમ મોકે માફી દિયાસ ના? મોચો ગલતી હોલી ના? મય મોચો ગલતી કે આજી માને છે કે મોચો મન ને બસુન ગેલી કે બીમાર પડે દે બીમાર પડું ચી ગેલે. મોચો મન ને બસુન ગેલી કે નંગત હોય દે નંગત હોઉં ચી ગેલે. એ સફાય મંચો ખેલાય. સિયાન મન સુના ના આજી લેખા મન સત્ય ગોટ કે સાંગલા. ઇતરઈ દે એ મંચુ ગલતી માફી હોલી ઓર એવે આમચુ ગાવને પારાને સફાઈ લગે. ડર ભય શંકા એ સફાઈ મન આસે. માંતર આપલો મન ને આમી જસન માનુ છે ઉસને જ હોય છે. એ કારણ સફાઈ લોક કે આજી મોચો એ બોલતર હોય છે કે મંચો હારલે હાર
0: અચ્છા
1: મંચો જીતલે જીત.
0: હા
1: સુનલા આજી એ લેખા મન મોચો આઈ કે ઉઘાડલા. એ કાજે મય એ મન કે સહરાય છે આરુ એ મંચો સંગે સંગે ઇલો સફાય લો કે આપલો બનવાડી ચો સ્વાદ આમા ખાવ દે છે. બોરું તો ખાવ કે નહીં શકલા એસુ મન ભર ખા પેટ ભર.